કુંબી બોકડી અને માઝર એમ બોયર હણી ગાઈ લે હેં ખાતાર તુમ આઈકલે મુખલે સાથેર કરમે તિમને સાથર તુમ કાઈકુની તાં જસંત વાસ હંચે રોક એન્ડ રોલ.

ડિસ્કો ડાન્સર રિહા ગીતા ઉપરાંત આગપનો તો મેગલે કોઈ યહા નાચે નાચે હી દોન ગીતાશીલી ડિસ્કો ડાન્સર હ્યા ફિલ્માતલા મુખાલે સ્વાદર તુમકા એકું રીતા લતા મંગેશકર આણી નીતિન મુકેશ હાંચો આવાજ હે ગીત મેરી જંગ હ્યા ફિલ્માતલ્યાન આણી ઉપરાંત હ્યાચ ફિલ્માતલ્યાન આની એક ટ્રાય કરતા કિશોર કુમાર એસ જાનકી આણી જાવેદ હાંચા આવાજાન બોલ બેબી બોલ રોક એન્ડ રોલ तुम्ही ऐकता 105.4 मेगाहर्ट्झचेर आकाशवाणी पणजे केंद्राची एफ एम रेनबो सेवा ह्या खेळाक तुमच्या खातीर घेऊन येता एव्हरग्रीन अशा सदाबहार गीतांक 1980s च्या दोरची

લસ ભૂયાવણીને ફિરોડ અને ગાયલ્યા ગીતા ઉપરાંત કાર્યવાહી થતા નિમણે સ્વાતેર પુરુષોત્તમ પૈ અને દિવ્યા પ્રભુ દુથુર ભીકાજી ઘાણેકાર.

FM Rainbow છે વિતરાઉ હે તુમ્યા એક તદ્દન પર જે સભે જેવી હો દરેક વાર કર્યા હોય બારા વરા જાઉં થામી તા જરા યા ઉપરાંત વિતરાઉ પચાસ દિવસ ભરાત લ્યા મુખેલ અશા